0: સૈન્ય સમુદાયમાં
1: રિલાયન ભરી
0: ઓન એર
1: એપમાં
0: અને સ્માર્ટ સ્પીકરમાં
2: બનહોસ ફ્લાય બીએફબીએસ
1: યુ બીએફબીએસ ગોઠા રેડિયો
2: રેડિયો